0: और पारंपरिक परिधान कुछ ने धारण किए हैं, सर पर जो है वो पगड़ी पहनी हुई है, हाथों में ये पताकाएं हैं और माननीय प्रधानमंत्री जी पूजन अर्चन करके यहाँ पर आए हैं। तो माननीय प्रधानमंत्री जी ने मस्तक पर जो है वो भी तिलक धारण किया है और यहाँ पर विशाल जनसमूह जो है बेहद उत्सुक और उत्साहित है, गमछे धारण किए हुए हैं, अंगवस्त्र पहने हैं, हाथों में पताकाएं हैं लगातार लहराते हुए और एक विशाल स्क्रीन जो है वो दिखाई दे रही है जिस पर की मंदिर की प्रतिकृति बनी है। माननीय प्रधानमंत्री जी का अब अभिनंदन किया जा रहा है, पगड़ी उन्हें पहना कर अभिनंदन किया गया और साथ ही अंग वस्त्र माननीय प्रधानमंत्री जी को भेंट किया गया है। माननीय प्रधानमंत्री जी ने अभिवादन स्वीकार किया, हाथ जोड़कर सबका अभिवादन स्वीकार करते हुए और इस वक्त मंचासीन जो गणमान्य व्यक्ति हैं उनकी उपस्थिति भी इस कार्यक्रम में, माननीय प्रधानमंत्री जी को अब एक स्मृति चिन्ह भेंट किया जा रहा है। सोमनाथ मंदिर की प्रतिकृति है, एक बेहद सुंदर तस्वीर माननीय प्रधानमंत्री
1: Minister in Gujarat government, Shri Arjun Modwadia, and a huge sea of people here at Prabhas Patan, and another memento being presented to the Honorable Prime Minister of India that features the Lion of Gir, and this is quite close to the Gir sanctuary, and as we can see that there's a huge public who are present here and have come to listen to the Honorable Prime Minister, and yet another memento, a kalash being presented to the Honorable Prime Minister by the Sri Somnath Trust, and the Honorable Prime Minister himself is the president of the Sri Somnath Trust, and we have now seen a garland being presented to the Honorable Prime Minister by the organizers, and people have been waiting since a long time to hear the Prime Minister, and the Honorable Prime Minister will be addressing the gathering very soon.
0: और कौशिक जी, मैं यहाँ ये भी बोलना चाहूंगी कि जब हम बहुत दूर से यात्रा करके जाते हैं द्वादश ज्योतिर्लिंग जो है उनमें से किसी भी मंदिर के दर्शन करने के लिए, तो बहुत अधिक भक्ति भाव से भरे होते हैं, तो जो लोग उसी स्थान पर रहते हैं वो अपने आप को बेहद भाग्यशाली मानते होंगे और इस समय जो ये विशाल जनसमूह हम देख रहे हैं इसमें ऐसे बहुत सारे लोग होंगे जो मंदिर की सेवा में भी लगे होते हैं, वो कार्यकर्ता होते हैं और इस तरह के बहुत सारे लोग हैं जो स्वेच्छा से मंदिर के विशेष कार्य जो हैं वो करते हैं और यहाँ पर हम इस समय देख पा रहे हैं उत्साहित जनसमूह है माननीय प्रधानमंत्री जी की उपस्थिति से आयोजन और भी भव्य और अब स्वागत उद्बोधन यहाँ पर
2: આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, મારા સાથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, મારા સાથી સૌ મંત્રીશ્રીઓ, સાંસદ શ્રી, સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓ શ્રી જેડી પરમાર, શ્રી પીકે લહેરી, શ્રી હર્ષવર્ધન નોટિયા, શ્રી વિશદભાઈ મફતલાલ, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. વિશ્વના સૌથી અધિક લોકપ્રિય નેતા અને આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું હું હૃદયથી ખૂબ ખૂબ સ્વાગત કરું છું. સમગ્ર દેશ અને દુનિયાની નજર જે રાજ્યની ચૂંટણી પર હતી તે પશ્ચિમ બંગાળ સહિત આસામ અને પોન્ડિચેરીમાં પણ વિકાસની રાજનીતિને મળેલા પ્રચંડ જન સમર્થનના શિલ્પી યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને સમગ્ર ગુજરાતની જનતા જનાર્દન વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ભગવાન સોમનાથનું મંદિર સદીઓથી દેશની આસ્થા, સંસ્કૃતિ, અડગ સંકલ્પ અને પુનર્જાગરણનું જીવંત પ્રતીક છે. આપણી આસ્થાના અજય અને અતૂટ પ્રતીક આ મંદિરને ધ્વંસ કરવાના અનેક પ્રયાસો થયા અને દરેક વિનાશ પછી સોમનાથ ભગવાનનું મંદિર ફરી વધુ તેજસ્વતા સાથે ઊભું થયું છે. આજે આ દિવ્ય મંદિર વિધ્વંસમાંથી પુનર્નિર્માણના સરદાર સાહેબના અડગ નિર્ધાર, દ્રઢ સંકલ્પ અને રાષ્ટ્રના આત્મસન્માનનું

0: પ્રતીક છે. તેમનો આ સંકલ્પ 1951 ની 11 મે પૂર્ણ થયો તે ગૌરવશાળી વિરાસતને આજે 75 વર્ષ થયા છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2001માં મુખ્યમંત્રી તરીકેનું સેવાદાયિત્વ સંભાળ્યું. એ જ વર્ષે તેમણે સોમનાથ મંદિરના પુનઃનિર્માણનો સુવર્ણ જયંતી ઉત્સવ ઉજવીને આપણને તક આપી હતી અને આજે સરદાર સાહેબનો દ્રઢ સંકલ્પ સાકાર થયાનો આ અમૃત ઉત્સવ આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબની પ્રેરણાથી દેશની આઝાદીના અમૃતકાળમાં જ આવ્યો છે તે સોનામાં સુગંધ સમો પ્રસંગ છે. આખા યુગનું નિર્માણ કરનાર વિઝનરી લોકનાયક શ્રી મોદી સાહેબે પ્રત્યેક ભારતવાસીઓમાં સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ અને સનાતન હિન્દુ સંસ્કૃતિના પુનર્જાગરણનો ભાવ પ્રબળ બનાવ્યો છે. આદરણીય શ્રી મોદી સાહેબે અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા ઐતિહાસિક પ્રસંગે દેવથી દેશનું વિઝન આપ્યું હતું. સોમનાથ મંદિર પર 1000 વર્ષ પહેલા થયેલા આક્રમણ સામે શૌર્ય દાખવનાર સ્વાભિમાની યોદ્ધાઓને યાદ કરતું સોમનાથ સ્વાભિમાન પર્વ, કાશી વિશ્વનાથ કોરિડોર, કેદારનાથ ધામ વિકાસ, પાવાગઢમાં 500 વર્ષ પછી ધ્વજારોહણ અને અંબાજી કોરિડોર તથા સોમનાથ તાલીમ સંગલ દ્વારા વિરાસત બી વિકાસ બી સાકાર કર્યું છે અને ફરીથી જ્યારે આજે ગુજરાતમાં આવ્યા છે ત્યારે ફરીથી એમનું સ્વાગત કરીને વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.
1: That was the welcome address by the Honorable Chief Minister of Gujarat, Shri Bhupendra Bhai Patel, and he mentioned about the various development works that have been undertaken by the visionary leadership of the Prime Minister, Shri Narendra Modi, and he mentioned about the Kashi Vishwanath Corridor, the Shri Ambaji Temple in Gujarat, and also the Pran Pratishtha of the Shri Ram Lala Temple at Ayodhya. And this is the hallmark of the government of India, and the Honorable Prime Minister is now releasing the commemorative postal stamp, and also the stamp is being now released by the Honorable Prime Minister and the Chief Minister of Gujarat and the Deputy Chief Minister of Gujarat. It's a 5 rupee postage stamp depicting the Somnath Temple.
2: एक स्मारक डाक टिकट इस अवसर पर जारी किया गया. सोमनाथ मंदिर की तस्वीर उस पर बनी है. माननीय प्रधानमंत्री जी ने जो डाक पुस्तिका है उसे जारी किया और उपस्थित जनसमूह की ओर विशेष रूप से उसे दिखाया भी, और मंच के जो पार्श्व भाग में स्क्रीन है उस पर भी इसकी छवियां इस समय
1: उभरी. एंड नाउ नीलम, द ऑनरेबल प्राइम मिनिस्टर विल रिलीज द कमेमोरेटिव coin. It is a 75 rupee denomination coin, and it's very beautiful indeed. The two sides can be seen on this very special memento that the Honorable Prime Minister is displaying, and this is to mark the occasion of the 75th anniversary of the consecration of the rebuilt Somnath Temple. It says Bharat, India, rupees 75, with the lion capital of the Sarnath, and on the heads there's the beautiful replica of the Somnath Temple.
2: 75 रुपए का एक स्मारक सिक्का भी इस अवसर पर जारी किया गया. सोमनाथ मंदिर के पुनर्निर्माण के बाद उद्घाटन होने के 75 वर्ष पूरे होने पर विशेष ये कार्यक्रम का आयोजन किया जा रहा है, सोमनाथ अमृत महोत्सव. माननीय प्रधानमंत्री जी की उपस्थिति इस अवसर पर, अन्य गणमान्य व्यक्ति यहाँ पर उपस्थित हैं और एक विशाल जनसमूह माननीय प्रधानमंत्री जी को सुनने के लिए उत्सुक. प्रधानमंत्री जी ने स्मारक डाक टिकट और सिक्का जारी किया है और सोमनाथ मंदिर के पुनर्निर्माण पुनरुत्थान जो किया गया है और जो ऐतिहासिक इसका महत्व है उसके उससे जुड़ी प्रदर्शनी का भी अवलोकन किया माननीय प्रधानमंत्री जी ने, और माननीय प्रधानमंत्री जी का संबोधन अब इस कार्यक्रम में.
1: The Honorable Prime Minister of India, Shri Narendra Modi, will now address the gathering.
3: Jai Somnath.

0: બંધુ નમસ્કાર, હમારી ખેરી કાર્યક્રમમાં મેં પહોંચ્યો છું આજ બીરોખાલ ક્ષેત્ર કો ગાંવ સિસઈ ઓર યખકી જન સમસ્યા ઓર વિકાસ કા કાર્યક્રમ હોતા હૈ બટવાલને કોશિશ છે. યે ક્ષેત્રમાં અગર દેખે જાત સડક બીચો બીચ ચ યુ ગાંવ સિસઈ ઓર લગભગ 65 પરિવારો કો યુ ગાંવ ચ ખેતી દિખીણી ચ લેકિન બાંજ પડ્યા છન પુંગડા. ઓર ખાસ બાત યા છે કે બેરોજગારી કી સમસ્યા યખ જ્યાદા સુનમાં અજણમાં. ચલા સીધા બાત કરતા ક્ષેત્રવાસીઓ સે. નમસ્કાર, આપ અગનો ક્યા છે?
1: મેરા રામ સુર પોખરિયાલ.
0: આ પોખરિયાલજી, આપ બતાએ કે ગાંવ સિસઈમાં સબસે બડી સમસ્યા ખૈરી ક્યા છે?
1: સબસે બડી યહ છે યા હૈ કે મતલબ કે એક્સચેન્જ કે મતલબ કે બેરોજગાર મેન જમ બેરોજગાર બસ યે કારણ લોગ સબ પ્લાન હોયગી ઘર મે કુછ કામ નહીં વાલા.
0: ખેતી પાતી કા ક્યા હાલ છે?
1: ખેતી મતલબ લોગ કરના છે કરના છે એક દુજે પોણે જે નજીક જે બાગના પાણી વિચે પાણી લાગ્યું પાણી ખેર પાણી લાગ્યા અમાર ગામ પાણી વિક તકની કે સિંચાઈ કરે.
0: અચ્છા, સડક કો કોઈ લાભ મિલ છે ગાંવ થાય?
1: લાભ લાભ કે નહીં, લાભ તો બહુ છે. એક વાર સર્વિસ હર જગ્યા દિલ્હી ઉલ્લી કક જાઓ કોઈ પરેશાની ઘર ગામ મતલબ કોઈ તક નહીં મળે.
0: અચ્છા, સ્વાસ્થ્ય કે ક્યા હાલ છે? શિક્ષા કી?
1: શિક્ષા કી? શિક્ષા લોગ મતલબ એ કારણ લોગ અપર બચ્ચા પ્લાન કરે શિક્ષા કી યક પડે કામ જો બોલે વહી હિસાબ છે.
0: અચ્છા, એક માં હમ તો એ સ્કૂલ જુનિયર દેખેણી છે પ્રાઇમરી કક છે
1: યો પ્રાઇમરી એ જુનિયર.
0: ઓર બાકી આસપાસ કા જો ગાંવ છે ને વો કે કે છે ને આમાં?
1: એક જને બાબર એક ઈસે સે હોય પલદર ડાઉન હોય બનાસ હોય ઓર જમર હોય એ તો નકરી હોય તો ડંગ હોય સભી જગ રોડ છે
0: ઓર કુછ રોડ અભી નિર્માણાધીન ભી છે હે ને. તો મુખ્ય સમસ્યા આપણ રોજગાર કી બતાય તો ખેતી પાતી માં લોગ અપણ વ્યવસાય કા ખાતર કુછ કામ ની કરના છે?
1: કોઈ હજાર કોઈ ની કરના ખેતી કોઈ ના છે કેલે કી બલિન છે કી હજાર મેન હોય બાંદર સુંગર હોય સોર હોય સુંગર હોય નિયા કે તકર મેરે કોઈ ની કરના કામ હે જન કોઈ દેહાડ હોય તો કે કર છે બિત બુક કર આ દે બ્લોક બડે કોઈ કર છે લોગ.
0: આપ પોખરિયાલ જી, આપ કે રહા હે હિસાબ કિતાબ કે ગોમ રહે ને કે નોકરી માં?
1: મિત ઘર ને મિત ઘર છો વિન નોકરી છોડી સદા સારે મિત રિટાયરમેન્ટ મે ઘર મે છો વિત બડ સેટ છો
0: ફોજ મે છે. તો બાકી ગો કા લોકો કો રુઝાન નોકરી કા પ્રતિ છે યા પણ વ્યવસાય યા કન માં
1: મતલબ લડક લોગ ઇન ચીજ જન જો કોઈ અબ યાર જવાન હોય યુ ભંડે સાલ તો નોકરી કરે છે ઘર ની ઘર મે કે હું મળા ધ્યાન મે કે મિલે ન જે ન મિલે કભી.
0: ધન્યવાદ પોખરિયાલ જી. ઓર અબ યખ કા એક સામાજિક કાર્યકર્તા છે ને અમાર દગડે જો કે પૂરા ક્ષેત્ર માં કામ કરના છે દેખના છે યખ કે જન સમસ્યા હોતે ઓર જો હાલચાલ યખ કા જન પ્રતિનિધિઓ કા છે ઉં થભી દેખના છે તો સિસઈ માં એ બત સામાજિક કાર્યકર્તા અમાર દગડે છે. નમસ્કાર, આપ કનો ક્યા છે?
2: રામ પ્રકાશ ભતુલા, ગ્રામ કોલડી તલી.
0: તો આપ ઈ બતાય કે સાહેબ યે ક્ષેત્ર માં જો કે સિસઈ જે કોણ હમ બના છો એક માં આપ કે દેખના છે ને કે જો વિકાસ કા કાર્યક્રમ છે ઉક રફ્તાર ક્યા છે? કે લગી સડક તો દેખીને છે ને કે હા ચોછોડ બેટે કે સંપર્ક માર્ગ છે છે યે કા અલાવા ક્યા વિકાસ કાર્યક્રમ હોણા?
2: એક રોડ તો બહોત બડી વિકાસ હોણો છે. રોડ તો પૂરો ગઢવાલ જગ્યા જગ્યા આ ગઈ લેકિન સમસ્યા યા છે જો જરજ ખેત કના છે કિસાન લોગ તો સુંગુર ઓર બાંદર રહેણ નહીં દેણા છે. ઓર તેસર સમસ્યા છે ભ્રષ્ટાચાર. ભ્રષ્ટાચાર યક જો પ્રધાન બનના છે પ્રમુખ બનના છે ક્ષેત્ર પંચાયત જિલ્લા પંચાયત તો હું રગ રગોમાં ભ્રષ્ટાચાર ભર્યો છું. ગરીબ જનતા તક પૈસા નહીં પહોંચણ
0: તો જાગરૂકતા નહીં છે લોકોમાં કે ભાઈ ભ્રષ્ટાચાર હોણું છે પરેશાની હોણી છે તો એ બાબત તો આવાજ પણ ઉઠાઈ શકે સૂચનાકો અધિકાર છે યા બહુ સારા અધિકાર છે ને એ બાબત લોકો થાય તો ઉખમાં લોક જાગરૂક નહીં છે ને ક્યાં?
2: ના, લોક ડરતા છે. મતલબ કે અગર હમ કંઈક પ્રતિ આવાજ ઉઠુલા તો પ્રભા ઉ લડાઈ કરના ખણાલ એ ઝઘડા પેદા કરાલ ઓર ફિર ગરીબ આદમ તો લડાઈ નહીં કહે સક.
0: અચ્છા,
2: પૈસા કમી રહે
0: બીરું ખાલક બહુ નજીક છે આપક યુગો સિસઈ તો એકમાં જો વિકાસ કી યોજના છે જો બ્લોક બટિક સંચાલિત હોય ને ઊં કી રફતાર ધીમી છે યા સુરક યા તેજ કના દેન?
2: હા, બહુ ધીમી છે.
0: ધીમી છે. અચ્છા, સિસઈમાં ખાસ તો કુછ હોલું કે લાગે હમ સમસ્યા તો વાત કરતા છો વિકાસ કાર્ય કુછ તો ખાસ હોલું સિસઈમાં ક્યાં ખાસિયત છે એ ગાંવ કી?
2: એ ગાંવ ખાસિયત એમ છે કે એકમાં પાણી બી પહેલ પાણી સમસ્યા છે લેકિન પાણી અભી એક ભરપૂર આગ્યા ફિર રોડ બી છે ફિર જુનિયર સ્કૂલ પ્રાઇમરી સ્કૂલ દ્વિ છે ઓર પંચાયત ઘર બી છે આંગનવાડી કેન્દ્ર બી છે.
0: સ્વાસ્થ્ય કી અગર હમ વાત કરે તો અસ્પતાલ કક છે નજીક?
2: હા, બીરુખાલ.
0: અચ્છા, એક બટે સીધા બીરુખાલ
2: બીરુખાલ જાણ પડે તો એમ એક મિની સ્વાસ્થ્ય કેન્દ્ર.